0: છો?
1: પાછી ભૂતુજલે શિપાચંદી સાકાર બાકી બધા કિશન ચક્કી લગે સિદ્ધાર્થન કે તૈયાર હતા આપ સબ કુછ લગે થઈ ઓ કેવા કે ભગવાન સુધા જી કી તરફ ઉઠી ઠીક બાબા દીદી